આપના કે બડો માને અમારે સમહીન, સે ભાવે હોય અમિતાર અધીન. યાની મુજસે પ્રેમ અગર હો તો ઇસ ભાવ સે હો કે તું મેરા હી બેટા હૈ, મેરા હી સખા હૈ, મેરા હી પ્રાણપતિ હૈ. યે હૈ શુદ્ધ ભક્તિ, મેરા હી મેરા હી, હે ના. અપને આપ કો બડા માને, મુજે સમાન માને યા હીન માને, જૈસે સખા લોગ સમાન માનતે હૈ બ્રજ કે સખા. તો બ્રજ પ્રેમ મેં ઐશ્વર્ય ભાવ નહીં હૈ, વહાં ક્યા હૈ. માતા મોરે પુત્ર ભાવે કરે ન બંધન, અતિહીન જ્ઞાને કરે લાલન પાલન. સખા શુદ્ધ સખે કરે સ્કંધે આરોહણ, તુમી કોણ બડો લોક, તુમી આમી સમ. પ્રિયા યદી માન કરી કરે ભત્સન, વેદ સ્તુતિ હોઈતે તા હરે મોર મન. તો યે જો ભગવાન હૈ, યે સ્વયં એસા હી પ્રેમ ચાહતે હૈ, શુદ્ધ પ્રેમ જહાં બિલકુલ ભી સ્વાર્થ કી ગંધ ના હો. એસા પ્રેમ, એસા હી પ્રેમ જહાં સિર્ફ ભગવાન કો ભગવાન કે લિયે ચાહા જાય. યાની ઠાકુર જી આપ હી સબ કુછ હો, આપ મેરી માતા હો, પુત્ર હો, પિતા હો. તો યે સબ તો હમ ભગવાન કે અન્ય સ્વરૂપ મેં ભી કરતે હૈ, લેકિન વહાં હમારે અંદર ઐશ્વર્ય ભાવ આતા હૈ. પર બ્રજ પ્રેમ મેં એસા નહીં હોતા હૈ. અન્ય પ્રેમ મેં હમ દેખતે હૈ, યાની ભગવાન કે જો અન્ય સ્વરૂપ હૈ, વહાં હમ દેખતે હૈ કે ભગવાન કી જો કાંતા સ્વરૂપ મેં કિશોરી જી હૈ, વહાં વો માન નહીં કરતી, એસા માન નહીં કરતી કે વો ભર્સના કરે, એસા માન નહીં હૈ. લેકિન બ્રજ મેં યે માન હૈ, પ્રિયા જી કા, કિશોરી જી કા યે માન હૈ. ક્યું, યે કોણ હૈ, શ્રી રાધિકા કોણ હૈ, ઓર ક્યા પ્રદાન ક્યા હૈ ઉન્હોને શ્યામ સુંદર કો. શ્યામ સુંદર કહેતે હૈ કે અગર કિશોરી જી માન કર લે યા મેરી ભર્સના કરેં, તાડન કરેં, ડાંટ ભી દે, તો ભી મુજે અસીમ આનંદ આતા હૈ. કોણ હૈ યે? તો દેખિયે, યે એક બહોત બડા પ્રશ્ન હૈ કે યે શ્રી રાધિકા કોણ હૈ. તો દેખિયે, પહેલી વાત તો યે હૈ કે કૃષ્ણ હી શ્રી રાધિકા હૈ, ક્યોંકિ કૃષ્ણ કી શક્તિ હી શ્રી રાધિકા હૈ. શ્રી કૃષ્ણ કી જો સ્વરૂપ શક્તિ હૈ, ઉનકી તીન વૃત્તિ હૈ. સંદની શક્તિ, જિસસે શ્રી કૃષ્ણ કા અપના વિગ્રહ, ઉનકે પરિકર, ઉનકા ધામ, યે સબ પ્રકટ હૈ. સંવિત શક્તિ, જિસસે કી યે જ્ઞાન પ્રકટ હૈ કે હમ કોણ હૈ. યા યે જો સખા હૈ, યે માતા હૈ, યે કાંતાએ હૈ, યે સમસ્ત જ્ઞાન, જો ભી જ્ઞાન કી ચીજ હૈ, વો હૈ સંવિત શક્તિ. ઓર તીસરી હૈ આનંદ પ્રદાયની શક્તિ, આહલાદની શક્તિ. ઓર આહલાદની શક્તિ હી મૂર્ત રૂપ મેં શ્રી રાધિકા કે રૂપ મેં શ્યામ સુંદર કો આસ્વાદન પ્રદાન કરતી હૈ. વિભિન્ન પ્રકાર કે આસ્વાદન, વિભિન્ન પ્રકાર શ્રંગાર રસ કા ખેલ ખેલતી હૈ. ઓર પ્રિયાજી જો કે શ્યામ સુંદર કી આહલાદની શક્તિ હૈ, વહી મુખ્ય શક્તિ હૈ, વહી સમસ્ત શક્તિઓ કા મૂળ હૈ. ક્યોંકિ સંધની હો ઓર આનંદ ના હો, સંવિત શક્તિ હો ઓર આનંદ ના હો, તો ફિર ક્યા ફાયદા, ક્યોંકિ હર ચીજ તો આનંદ કે લિયે હૈ. ઓર આનંદ શક્તિ મગર એક હી હૈ, વો હૈ શ્રી રાધિકા. તો રાધા કૃષ્ણ તો યું એક હી આત્મા હૈ, પર વો દો દેહ ધારણ કરતે હૈ, દો દેહ રસ આસ્વાદન કે લિયે દો દેહ ધારણ કરતે હૈ. ભગવાન કી સ્વરૂપ શક્તિ હૈ કિશોરીજી, આહલાદની શક્તિ જો શ્રી કૃષ્ણ કો આનંદ આસ્વાદન કરાતી હૈ. ઓર ઇસી શક્તિ કે દ્વારા શ્યામ સુંદર ભક્તો કા પોષણ ભી કરતે હૈ. ક્યોંકિ જબ હમ કહેતે હૈ કે હમ ભગવાન સે પ્રેમ કરે, તો યે પ્રેમ એસે હી નહીં મિલ જાતા હમે, યે તો ભગવાન હી દેતે હૈ. જબ હમ ભજન કરતે હૈ, ચેષ્ટાએ કરતે હૈ, ભક્તિ કરતે હૈ, તો જૈસે જૈસે હૃદય શુદ્ધ હોતા જાતા હૈ, વૈસે વૈસે ભગવાન જો કે પ્રેમ કો ડાલતે રહેતે હૈ ઇસ જગત મેં, ઉસ પ્રેમ કો હમ લે પાતે હૈ અપને હૃદય મેં. તો યે જો પ્રેમ કી વૃત્તિ હૈ, યે ભી શ્રી રાધિકા હી હૈ. આહલાદની શક્તિ કી વૃત્તિ હૈ, સંવિત શક્તિ કી વૃત્તિ હૈ, હે ના. તો ઠાકુરજી કો આહલાદ દેને વાલી હૈ શ્રી રાધિકા. આહલાદ મધુર ભાવ મેં આનંદ દેતી હૈ. દેખિયે પ્રિયા જો હૈ.